યુવાની સુનનવાળા સગળા યુવા સાથીઓને અન્નપૂર્ણાના ઘણા ઘણા રામ રામ. દોસ્તો ફેર હાજર હો નહીં બાતોરે સાથ મેં આપોરી બાતોરો સિલસિલો શરૂ કરા. સબસે પહેલા આજ આપા સ્વયં બારે મેં બાત કરતા તો આ વાત આપને બતાવા. તો દોસ્તો આજ આપા બાત કરતા સ્વરોજગાર લીએ સરકારી યોજના બારે મેં. તો આપને બતાવા કે ભારત સરકાર ઓર રાજ્ય સરકારો દ્વારા બેરોજગાર યુવાઓ મહિલાઓ ઓર ઉદ્યમીઓ ને આપણો ખુદરો વ્યવસાય શરૂ કરવા વાસ્તે કઈ લાભકારી સ્વરોજગાર યોજનાઓ ચલાઈ જઈ રહી છે. એ યોજનાઓ રે તહેત આસાન શરતો માટે સબસિડી યાની કે અનુદાન ઓર બિના ગારંટી ઋણ લોન પ્રદાન કરી